ભાઈનબોનો અણસ્કી થાતે હવે કાર્યક્રમ ખેતીવાડી તકી પડસુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માટે અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગથરા કેમ્પસ વાસવાડા રાજસ્થાન અમારું પિન કોડ નંબર હૈ 327001 અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9414082643 તો બાયન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માતે એક નવા વિષય ની હાતી તારુદી રામ રામ રામ રામ

0: આઈને બોનું, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે.
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા.
0: પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: દોસ્તો, અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મેં આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હે. જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મેં કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હે. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ, અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મેં એનિમિયા કી નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએં. હિમોગ્લોબિન કા સ્તર 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है. ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें. वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित.

0: મારું નામ ગિલ્લી હૈ ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે ને પાણીની તર લાગી રહી હૈ, તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હૈ તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ. આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

0: અંજલિબોન ગીત ત્યાંશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણી ભાઈ બોનોનું સ્વાગત કરું હું આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વળ હું આપણ બજાર મેં સામાન ખરીદી રહી હતી અને ઠગી થઈ જાય યા ગલત તોલની આપણ શિકાયત કી કરી શકો હું આયસ અગર વાત કરો કે સહી ખરીદારીની શરૂઆત મેં આપણે સાવધાની હેતે બરતી શકે એની તો ભાઈ બહેનો કેવું ચાંગા કે શિકાયત કરવાની જરૂર તો નહીં પડે એન પહેલે આપણે નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી રહે સબકથી પહેલા આપણે સામાન લેતે ટાઈમ માત્રા અને કિંમત આપણે દેખવી હે પેકેટ માટે લીકચો ખોતો વજન ને MRP જે રહે વે ભણવી હે અગર આપણ પેકેટ બંધ વાળો સામાન લઈ રહીએ તો આપણે દેખવું હે કે વો ખુલ્યું કતું તો નહીં હે ને આ સબ દેખીને લેવું હે ને અગર આપણ કાંક ખાવાનું સામાન લઈ રહ્યા બીજું કાંક સામાન લઈ રહીએ તો વેની બી આપણે નિર્માણની જી બનીએ વે તિથિ દેખવી હે ને ઉપયોગની આપણે અંતિમ તારીખ હે વે બી આપણે બલદે દેખવી ઘણી જરૂરી હે
1: હવે મનીષા બોન સિંહ કે આજે આપણે કાર્યક્રમમાં ઘણી અસર વાતે કરી રહ્યો તો આપણે દેખો હો કે આપણે રોજ કાંઈ ને કાંઈ ચીજોની આપણને જરૂરત પડે હે ને એને પહેલાં આપણે બજાર જ હો કારે રાશનનું સામાન કારે સબ્જી કારે ફળ કારે ક્ષેત્ર ને ઘરની બીજી ચીજો લેવા આપણે બજાર જ હશો આપણે મહેનતની કમાઈ જે હે એ પૈસા લઈને આપણે સામાન ખરીદવા છે અને ઉમેદ રાખો હો કે દુકાનદાર જે હે એ આપણને સહી સામાન ને સહી માત્રા લેગા પણ ઘણી વખત એવું થાય કે જે વખત દુકાનદાર જે હે 1 કિલો ને નામ માથે 900 ગ્રામ સામાન આલ દે બિલ મેં આપણે દેખો હો કે ઘણા કની ચીજની અલગ કિંમત જોડાઈ જા ખરાબ યા એક્સપાયર જે ચીજે હે જેની તારીખ નીરી ગઈ હો એવી આપણે ચીજ લઈ આવો તો એની વખત આપણને સોચવાની વિચારવાની જરૂરત હે કે આ સબ ચીજોનું સમાધાન આપણે હરતે કરવું હે તો જેમ કે આપણે બતાડ્યું કે આપણને સામાન ખરીદતે પહેલા જ ઘણા કની

0: જેનું ધ્યાન રાખવું હે. એની સાથે અગર આપણે ગલત માપતોલનું આપણને શક હે તો આપણને તે વખત એમ નથી સોચવું કે આટલી જ વાત હેસાવા દેવું હે. આપણને એવું કરવું હે કેમ કે એક મન ખાતે થાગા તો બીજા મન ખાતે હોય થાગા ને આવી ચીજે કરતે કરતે જે આદમી આવું કામ કરી રહ્યું હે એની જે ચીજે હે એ વધતી સંગા. એટલે આપણને દેખવું હે કે અગર કોઈ ચીજ કમ આવી રહી હે તો આપણે પેલા દુકાનદારને કહો કે ભાઈ આ જોઉં કે આ વજન મને કમ લાગી રહ્યું હે, ફેર થકી તોડીને જોઈ લે. અગર ફેર બી વજન કમ નહીં રહે તો આપણને એની વાતને નજરઅંદાજ નથી કરવું. આપણને એને બિલને અવરીને રાખવું હે. જે વખત આની ચીજને આપણને લીધું હે તે વખતની આપણને રિકોર્ડ રાખવું હે. તે વખત જ આપણે એને મામલાની શિકાયત અગાડી જઈને કરી શકે.
1: હવે અંજલિ બોન એને સાથે અગર વાત કરે કે આપણે બિલ લેવું કેમ જરૂરી હે એની, તે ભાઈન બોનો કેવું ચાંગા કે ઘણા વખત લોક નાની ખાની ખરીદારી કરે હે તે હોંસલે હે કે અણાબલ દે બિલ લેવાનું જરૂરત હે એમ.
0: હવે
1: ને એવા મંજલિ બોન આપણે દેખા હ કે આ આપણે સામાન કમ મળે હે યા કા ખરાબી રહે તો આપણે શિકાયત નથી કરી પાતો હ. આ દુકાનદાર ખાતી આપણે કાંઈ બી સામાન ખરીદો યા કાંઈ બી ખરીદે તો આપણે રસીદ માંગવી જોઈએ. બિલ મેં આપણે સામાનની માત્રા, નામ ને કિંમત ની કણી રાશિ ને કણી તારીખે આજલો હેતી જાણકારી રેવી જોઈએ. અગર આપણે દુકાનદાર કહે કે બિલ ની હું જરૂરત હે તો ભાઈ બનો આપણે વણને બી કેવું હે કે અગર હું બીજી વખત પૈસા આલવા આવુંગા યા હું થા એમ જ સામાન ઉધારે લઈ જઈ રહ્યો તે બિલ આલ દેગા તો મેં ખબર પડી જાયગા કે મારા પૈસા કતરા આલવા રેંગા ને સામાન મેં કદાચ ડબલ પૈસા જ ને આલના ચા હેતી ધ્યાન રહેગા. ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે બિલ હે સાંભળીને રાખવું હે, જ્યાં તક કે આપણે વો હિસાબ હે વો ખતમ ને થઈ જાય ત્યાં તક આપણે બિલ વો સાંભળીને રાખવું હે.
0: હવે મનીષા બોન એને સાથે ઠગી આપણે હાથે થઈ જાય તો સૌથી પહેલા આપણને અને એ સબ ચીજોનું ધ્યાન રાખવું હે કે આપણને એની સ્પષ્ટ જાંચ કરવી હે. જેમ કે સામાન આપણે હું ખરીદું તું, કેટલી માત્રા મેં લીધું તું, કેટલા પૈસા એને આલ્યું તું, એની સાથે બિલ લીધું કે નથી લીધું, સામાનની કિંમત આપણે એણે કેટલી વર્તાડી હતી, પેકેટમાં તે કેટલી લખી તકી હે. આ હંગરી ચીજે આપણને જાંચવાની જરૂરત હે તો જ આપણે શિકાયત કરી શકો. આપણાને સપ્તકી પહેલે શિકાયત કરવા બદલે દુકાનદાર તકી વાતચીત કરવી હે ને સમસ્યાનું હલ હોતવું હે.
1: હવે
0: અગર એ સમસ્યાનું હલ નહીં મળે તો આપણે ઉપભોક્તા શિકાયતની વ્યવસ્થાનો ઇસ્તેમાલ કરી શકો. આપણા ભારત દેશમાં ઉપભોક્તા આપણી શિકાયત બદલે રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઈન નંબરની મદદ લઈ શકે. શિકાયત દર્જ કરાવવા બદલે આપણને 1915 માટે શિકાયત કરવી હે. એને અલાવા રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઈન બદલે આપણે ઓનલાઈન માધ્યમ માટે બી શિકાયત કરી શકો. અગર મામલો આપણે કમ તોલ માપ બાટ તરાજુ મેં ગડબડીનું હે તો એને બદલે આપણે રાજ્યની જે વિધિક માપ વિજ્ઞાન વિભાગ હે એ શિકાયત કરી શકો. એટલે ભાઈ મને ગલત તોલ કેવલ એક દુકાનદાર યા ગ્રાહકની છોટી બહેસ માનીને આપણે એને છોડી નથી દેવું. આને બદલે આપણને સંબંધિત વિભાગ તકી સંપર્ક કરવો હે ને હેતી ચીજે આપણને એને બતાડવી હે કે આ શું તું પેલું શું તું હરતે અને એ ચીજ બદલે આપણને આવાસ ઉઠાવવી હોગા.
1: હવે અંજલિ બોન આયસ આપણે ભાઈ બોન ને કેવું ચાંગા કે અગર શિકાયત કરી રહીએ તો વણખીને હું જાણકારી જોઈએ એની તે ભાઈ બોન સફરથી પહેલ કેવું ચાંગા કે આપણે શિકાયત ને એમને કેવું હે કે દુકાનદારે માં ઠગી લીધો હે, મેં માફી માંગવી ના સબ નથી કરવું હે, આપણે ઘણી તારીખે સામાન લીધું હતું, ઘણી માત્રામાં લીધું હતું ને આપણે ફોટો ખેંચીને બી આપણે ફોન માં રાખી શકો હમ. આ હેતે આપણે શિકાયત કરતા ટાઈમ અંજલિ બોન આપણે દેખા હ કે ઘણા વખત આપણે ખેન જાણકારી નથી રહેતી હેમ. તે આ હેતે રેંગા તો આપણે શિકાયત કરંગા તે તવડા આપણે કહી શકંગા કે મેં ખેન સબૂત હે ને હું તો આપણે વતાડી છે વતાડે ને શિકાયત કરી શકંગા.
0: હવે મનીષા બોન એને સાથે ઘણી વખત એવું થા કે કોઈ મને બિલ લેવો ભૂલી જા તો આપણને એવું નથી કે બિલ નથી લીધું તો આપણે શિકાયત નથી કરી શકતા. આપણે શિકાયત કરી શકો પણ આપણને બિલ લેવું એટલે જરૂરી હે કેમ કે હેતુ પ્રમાણ આપણે કને હોગા તો આપણી શિકાયત હજી મજબૂત બની શકે. એટલે આપણને બિલ લેવાની આદત બનાવવી હોગા. નિગામના મન કની બી અણી સબ ચીજે ભલે જાગૃત હોવું જરૂરી હે કેમ કે અગર આપણે અણી સબ ચીજે ભલે જાગૃત નહીં થંગા તો જે દુકાનદાર જે મન કા હાથે ઠગી કરી રહ્યો હોય એની આદત હજી વધતી જાગા ને આપણને નુકસાન થઈ શકે. આપણે કેવું ચાંગા ભાઈ બોનોને કે શિકાયત કરવાનું મતલબ ઝઘડો કરવો નથી. કેમ કે ઘણા મન કા એમ સૂચે કે હું શિકાયત કરૂંગા તો આ લડાઈ થાગા પેલું લડાઈ થાગા મને આખું દળ આમ દોડવું પડેગા પરે દોડવું પડેગા. પણ આપણને અને સિંચને અગાડી એ બી સૂચવું હે કે આપણા દેશમાં આવી ચીજે થઈ રહી હે તો આ ગલત વ્યવહાર અશન નથી. આપણને શાંતિપૂર્વક દુકાનદાર થકી વાત કરવી હે, સમાધાન હોતવું હે ને અગર મામલો ગંભીર હે તો આપણને આની શિકાયત ઉપભોક્તા આપણે જે કેન્દ્ર હે એ કરવી હોગા. ભાઈ બોનો યાદ રાખો આપણને સામાન ખરીદતે ટાઈમ એની કિંમત ને માત્રા દેખવી હે. अगर आपने कोई खुलो सामान ली रहो तो इन तोल माते नजर रखू है, पैकेट माते जे पैसा लगे तक है, जे वजन ने जे चीजें लखी तकी है ई देखवी है, खरीदी नु बिल लेवु है, ने इने साथे कोई भी गड़बड़ी थी सा तो इन शिकायत अपना ने अपने जे हेल्पलाइन नंबर बताड़ियो है 1915 माते अपना ने करवी है, तो आपने अनी सब चीजें तकी बची शक।
1: होवे अंजलि बोन इने साथे अपने भाई बोन ने कार्यक्रम ने माध्यम करती के एवू जांगा के आ बाजार है वो अपने जीवन नो हिस्सो है, अपनी मेहनत ने कमाई खाते अपन पैसा कमाई रिये है, एटले भाई बोनो के एवू जांगा के अपने जी भी सामान खरीदी रिये वणा बलदे अपने जवेज नी सही मात्रा सही कीमत ने सही गुणवत्ता मिली रही है कि नहीं मिली रही है आ हेतु देखू है। गलत तोल खाली थोड़ा खाना ग्राम ने कमी नती रहती है, जारे आकुदंड आपड़े हाथे थाय है त्या पण देखा कि ग्राहक ने जे मेहनत रहे विनु नुकसान थाय है। अत्रे भाई बोनो केवु चांगा के हर सामान लोगा तो तमे वर्णामाथी कीमत देखो, वर्णे ली दियो तो विनु बिल मांगो ने खराब ते एक्सपायर नहीं है आ भी आपड़े देखू है, ने जणा उपभोक्ता खती आपण लई रही वणा खती होती जानकारी आपे पूछवी भी जरूरी है। एटले भाई बोनो केवु चांगा के बीजी वगत तमे बजार जाओगा ता हेती वात ने ध्यान राखजो ने जागरूकता ने हाथे से काम आपड़े करवो है।
0: होवे तो मनीषा बोन जिमकिया से कार्यक्रम में आपड़े भाई बोनो थी की घणी अशन वाते रही है, आशा करो हो कि यह हंगरी बात आपने भाइन बुनों ने गमी होंगा। तो भाइन बुनों आपने मरवास नो कार्यक्रम के ऊ लगियो इने बारे में आप राय सुझाओ अमने आली शको अमरे अनपता माते
1: होवे। भाइन बुनों लकीलो अमारू पतु है कार्यक्रम समस्या समाधान वागर रेडियो 90.8 FM मुकाम पोस्ट कुपड़ा वागधारा कैंपस बांसवाड़ा राजस्थान। अमारू पिन कोड नंबर है 327001। अजी वधारे जानकारी बलदे आप अमने फोन करी शको अमारे अणा फोन नंबर माते। अमारू फोन नंबर है 9414082643।
0: इने साथे भाइन बुनो आप हमारी ईमेल आईडी लखी लो, इने माध्यम ते की भी आप अपना राय सुझाव अमने आली शको। हमारी ईमेल आईडी है radio@vagdhara.org।
1: तो भाइन बुनो फेरे मलंगा अनास कार्यक्रम में अनास टेम माते एक नवा विषय ने हाथे, तार हुदी
2: राम राम राम राम, राम, राम।

ભાઈ બોનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરો હું કે આજની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ મને રાય સુઝાવ આપી શકો અમારે અણપતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3200001. આજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9414082643. તો ભાઈ બોનો, આ તો હતી આપણે આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની બોન અંજલિનું રામ રામ રામ રામ.

જય ગુરુ બહેન બોનુ, આપ સબનું ગણમાન સ્વાગત કરું હું અમારી આજની હાસ્યની સભામાં. આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 98.8 FM માટે. હું હું આપને હાથે આપની પૂર્ણાંજલિ પારેશર ને આજે વાર મંગળવાર ની તારીખ 13 ઓક્ટોબર 2026 નો દાડો હૈ. બહેન બોનુ, મેં દેખી રહ્યા હો કે અમારી સ્ટુડિયો ની ઘડી મેં હાજીના 5 વાગી ગયે હૈ. હવે આપણે શરૂઆત કરા હાજીની સભા મેં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. ભાઈ બોનો, આજે સભાની શરૂઆત કરેંગા સપ્તી કી પહેલે ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જુડ કાર્યક્રમ આરાધના થકી. એના મેં આપણા હમરંગા આજના સુવિચારા ને હાથી ભક્તિમય ગીતાની અણસ ક્રમ મેં અગાડી બઢંગા અમારી ની તમારી અવાજ કાર્યક્રમ યુવાઓની અવાજ ની અડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 5:30 માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ની કશિશ પારેશર ની હાથી. ઇણીસ કડી મેં બીજા કાર્યક્રમ ની શરૂઆત થાગા જેને કે બાલકન વાલપન એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશર ની મુ આપની બોન અંજલિ પારેશર ની હાથી. ઇણીસ કડી મેં આપણે અગાડી રૂપ કરંગા આપણે કિસાન ભાઈ બોનો થકી જુડ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6:30 માટે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મુ ને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની સ્કડી મેં આપણે આગળ બઢંગા આપણે અધિકાર કાનૂન નિયમ થકી જુડું કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મો ને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એને બાદ ભાઈ બોનું બીજું કાર્યક્રમ શું થાગા ઠીક 7:30 માટે કાર્યક્રમ અમારા સ્વાસ્થ્ય. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી કશિશ પારેશર ને મનીષા પટેલ. એને બાદ ભાઈ બોનું ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ સમસ્યા સમાધાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારી રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ ની મુ આપની બોન અંજલિ પારેશર. એને બાદ ભાઈ બોનું મનોરંજન ની થાકા પૂરી ભરમાર જેને મેં આપ હામરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત. 9:00 થી 10 વાગે સુધી આપ હામરોગા કાર્યક્રમ શામિલ કસર. તો ભાઈ બોનું, આ તો હતી આપણે હાજરી ની સભા માં પ્રસારિત થવા વાળા કાર્યક્રમો ની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જુડું કાર્યક્રમ આરાધના થકી.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડ ની છાવ માં આપણે રહ યા આપણે ની કેટલી શાંતિ મળે હૈ, જેની હવા માં આપણે હાલ હ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ. હોવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હૈ. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવન દાન આલંગા.
5: હોવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
6: હોવે આજે નાના ના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હૈ.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
7: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.

0: માઇનબુનું ગીત તો આયશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈનબોનો, અમે આપને ગીત કે પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો ફસલ વિવિધતા, ખેતીને જે જોખમ હે એને કમ કરવાની હમસ આપણે હળતે રાખવી હે. તો ભાઈનબોનો, અણા વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થી કે જોડી રહી વિશે વિશેષજ્ઞ, તો સત્ય કે પહેલા આપણે સાંભળી લેવાની વાત હે, મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું મેં વાગડ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર, જૈસા કી આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે નિરંતર જુડતે રહેતે હૈ ઓર ખેતી સે જુડી વિશેષ જાણકારી આપ હમારે શ્રોતા સાથીઓ કો દેતે હૈ.
1: જી.
0: તો આજ કાર્યક્રમ મેં હમારી આપસે બાતચીત કા વિષય હૈ કે એક હી ખેત મેં ફસલ વિવિધતા, ખેતી કે જોખમ કો કમ કરને કી સમજ હમ કૈસે વિકસિત કરે. જૈસા કી હમ ફસલ વિવિધીકરણ કો લેકર શ્રોતા સાથીઓ સે કાર્યક્રમ કે માધ્યમ સે હમેશા હી બાતચીત કરતે રહેતે હૈ. તો આજ કાર્યક્રમ મેં આપ હમ યહી બતાઈએ કે યે ક્યું મહત્વપૂર્ણ હૈ ઓર કિસ તરીકે સે હમારે કિસાન ભાઈ બહેન ઇસકી સમજ રખ સકતે હૈ.
1: જી, તો બહુત અચ્છા વિષય હૈ ઓર યે જો હૈ વર્તમાન કી આવશ્યકતા ભી હૈ કે હમ ઇન ચીજો પર હમારા ધ્યાન આકર્ષિત હોના જરૂરી હૈ.
0: બિલકુલ.
1: તો જૈસે હમ ખેતી કી બાત કરતે તો ખેતી પ્રકૃતિ, મોસમ, મિટ્ટી, પાણી ઓર બજાર સે જુડા હુઆ કાર્ય હૈ. કિસાન ચાહે કિતની ભી અચ્છી તૈયારી કર લે, ફિર ભી ક્યા હોતા કે જે સૂકા હૈ, અધિક બારિશ હૈ યા કમ બારિશ હૈ, કીટ યા રોગ ઓર તાપમાન મેં બદલાવ કે કારણ યા બજાર કે ભાવ ગિરાવટ કે કારણ હંમેશા જો ક્યા હોતા કે કિસાનો કો નુકસાન હો સકતા હૈ એસા નહીં કરને પર. તો જૈસે માન લો કે એક ખેત મેં આપને એક હી તરહ કી ફસલ કી, તો ક્યા હોતા હૈ કે અગર ઉસકો નુકસાન હો જાતા હૈ તો આપકી જો ખાદ્ય સુરક્ષા હૈ પરિવાર કી વો પ્રભાવિત હો સકતી હૈ. તો ઇસમેં જોખમ કમ કરને કા એક મહત્વપૂર્ણ તરીકા યહી હૈ કે એક હી ખેત મેં આપ અલગ અલગ જો હૈ વિવિધ ફસલે લગાએ. તો ઇસકા યહી હૈ કે જૈસે આપ અગર એક ખેત મેં એક સે અધિક ફસલે લગાએંગે તો આપકો એક ફસલ પર જો નિર્ભર રહેના હૈ વો નહીં પડેગા.
0: બિલકુલ.
1: ક્યોંકિ પરિસ્થિતિયાં જો હૈ વો કૈસી ભી હો સકતી હૈ, તો ઇન પરિસ્થિતિયો સે નિપટને કે લિયે હમ લોગો કો પહેલે સે પ્લાન કરના ચાહિયે કે હમ એક હી પ્રકાર કે ફસલ ના લગાએ.
0: બિલકુલ.
1: જૈસે કે ઉદાહરણ કે તોર પે હમ દેખતે હૈ કે આપને અગર બારિશ મેં મૂંગ લગાયા એક હી પ્રકાર કા ઓર બારિશ અધિક હો ગઈ તો આપકા પૂરા મૂંગ નષ્ટ હો જાયેગા.
0: બિલકુલ.
1: તો અગર મૂંગ નષ્ટ હો ગયા આપ ખેત ખાલી હો જાયેગા ઓર આપકો કિતના નુકસાન હોગા, ક્યોંકિ આપને બુઆઈ કા ઉસકા ખર્ચા કિયા હૈ, જુતાઈ કરવાઈ હૈ, બીજ ડાલા હૈ, આપકે પરિવાર ને ઉસકે સાથ મહેનત લગાઈ હૈ, તો વહા પે ફિર દિક્કત હો જાયેગી કે આપકો કુછ નહીં મિલેગા.
0: બિલકુલ.
1: તો એસી પરિસ્થિતિઓ સે નિપટને કે લિયે હમ લોગો કો ક્યા હૈ પહેલે સે પ્લાન કરકે રખના ચાહિયે કે હમ એક હી ખેત મેં દો સે તીન ફસલે લગાએ.
0: બિલકુલ સર.
1: જૈસે હમ સોચ સકતે હૈ કે જૈસે મક્કા કે સાથ મેં આપને અરહર લગા દિયા, યા ફિર આપ જૈસે હમારે ક્ષેત્ર મેં કુછ કિસાન સોયાબીન કરતે હૈ ઉનકે સાથ મેં ઉડદ કર દિયા, ગેહું કે સાથ આપને ચના કર દિયા યા સરસો કર દી, તો યે ક્યા હોતા હૈ. યા ફિર એસા ભી કર સકતે કે જૈસે હમારે ખેત હૈ ઉસમે કુછ સબ્જીઓ કે બીજ ભી ડાલ.
0: બિલકુલ.
1: તો અગર માન લો કે એસી પરિસ્થિતિ આતી હૈ તો ઉસમે ક્યા હોગા, કુછ તો આપકો વહાં સે મિલેગા. અગર એક હી પ્રકાર કી ફસલ હોગી તો આપકો વહાં સે કુછ નહીં મિલેગા.
0: બિલકુલ. તો સર, જૈસા કે આપને બતાયા કે કિસ તરીકે સે ફસલ મેં વિવિધતા હોના બહોત જરૂરી હૈ, હમે એક હી ફસલ કે ઉપર નિર્ભર નહીં રહેના હૈ, તો સર ખેત મેં અલગ અલગ ફસલો કી જરૂરત આખિરકાર ક્યું હોતી હૈ?
1: દેખિયે, એકચુઅલ ક્યા હોતા હૈ કે યે જો પૂરા હમારી જો સાઇકલ હૈ, જો ચક્ર હૈ, વો ઇસ તરહ ચલતા હૈ કે હમે હર પરિસ્થિતિઓ કો દેખતે હુએ હમે ફસલ કરની ચાહિયે.
0: બિલકુલ.
1: જૈસે કે અભી આપ દેખ રહે હો કે હમારા જો ક્લાઇમેટ હૈ, પર્યાવરણ હૈ, ઉસમે બહોત સારા બદલાવ આયા હૈ. જૈસે હમ ઇસી સાલ કી બાત કરીએ તો ઇસ સાલ હમારે યહાં પર્યાપ્ત બારિશ નહીં હુઈ હૈ.
0: બિલકુલ.
1: ઓર નહીં હુઈ હૈ તો અબ આપ સોચિયે કે જો આપને ખરીફ મેં કિયા હૈ વો તો આપકો કુછ મિલેગા, લેકિન આપ રબી મેં કરોગે અગર પાણી નહીં હુઆ તો આપકો સમસ્યા હોગી.
0: બિલકુલ.
1: તો ઇસલિયે જરૂરી હૈ કે હમ લોગો કો સોચ સમજ કે ઉસકા પ્લાન કરના ચાહિયે. જૈસે માન લો કે અભી પાણી કમ હૈ તો હમ જૈસે પહેલે ગેહું, ચના, મક્કા યે સબ કરતે હૈ હમ લોગ, તો હમે યહાં સોચની જરૂરત હૈ કે મુજે ચના કરના ચાહિયે યા ગેહું કરના ચાહિયે.
0: બિલકુલ.
1: ક્યોંકિ અગર આપકે વહાં પાણી નહીં હૈ તો અગર આપ ગેહું કરેંગે તો ઉસમે આપકો 5 સે 6 પાણી ચાહિયે, લેકિન ચના મેં આપકો 3 સે 4 પાણી મેં આપકો ચના
0: હો જાયેગા. બિલકુલ.
1: તો ઇસ તરહ સે હમે ધ્યાન રખના ચાહિયે. દૂસરા કે એક હી ખેત મેં 2 યા 3 જો ફસલે હમ કરતે હૈ આપને બતાયા તો ઉસે જોખમ કમ હોતા હૈ કે અગર માન લો કે આપકી એક ફસલ ખરાબ હોગી તો આપકો 2 ફસલ મિલ જાયેગી.
0: બિલકુલ.
1: ઓર મેં તો યે કહેતા હું કે 2 સે 3 નહીં, આપ હાંગણી ખેતી જો હમારી પરંપરાગત ખેતી હૈ ઉસકો અપનાના ચાહિયે, ક્યોંકિ હાંગણી એક એસા તરીકા હૈ જિસમે આપકો કુછ તો

ભાઈન બોનો અણસ્કી થાતે હવે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, વાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9414082643. તો ભાઈન બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ સ્ટેમ માટે એકના વિશેની હાતી તારુદી. રામ રામ રામ રામ.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન અમરવાવારામાં રહેતા ભાઈ બોનો ને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે ભાઈ બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM. આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક ના વિષય ને હાથે. મનીષા બોન, આજે આપણે કાર્યક્રમ માં આપણે ભાઈ બોનો થી વાતચીત કરવા આવ્યા હો કે જે વખત આપણે બજાર જઈને ઘણા કાની ચીજે ખરીદો હો તે વખત ઘણી વખત આપણે દેખો હો કે આપણે હાથે ઠગી યા આપણને ગલત તોલ યા માપ માટે ચીજે આ લીધી હે. આપણે દેખો હો કે આપણને તે વખત લાગે હે કે આ ચીજ આપણને કમ લાગી હે, પણ આપણે કઈ જાણકારી નહીં હોવાને કારણ ચૂપ થઈશ ની. અગર આપણે જાણકારી હોવે તો આપણે એની શિકાયત ભી કરી શકો. તો આજે આપણે એ સાથે કરવા વાળા હો કે સામાન મેં કોઈ ઠગી થઈ ગઈ હો યા માપ તોલ કમ શું હે તો એની શિકાયત આપણે કે કરી શકો.
0: હવે અંજલી બોન, તો આ વિષય માટે આપણે ભાઈ બોન ખતી કાર્યક્રમ ના માધ્યમ કથી ઘણા આકારની વાતી રેંગા, પણ કાર્યક્રમ ની શરૂઆત મેં હામળા ગીત ને મોરે કરા આપણી વાતી.
1: હવે તો ભાઈ બોનો આપ હામળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબોન ગીત ત્યાં આવશું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરી આપણી ભાઈ બોનોનું સ્વાગત કર્યો હું આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વળ હું આપણ બજાર મેં સામાન ખરીદી રહી હતી તેને ઠગી થઈ જાય યા ગલત તોલની આપણ શિકાયત કી કરી શકો હમ આયસ અગર વાત કરો કે સહી ખરીદારીની શરૂઆતમાં આપણે સાવધાની હેતે બરતી શકે એની તો ભાઈન બનો કેવું ચાંગા કે શિકાયત કરવાની જરૂર તો નહીં પડે એન પહેલે આપણે નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી રહે એમ સબકથી પહેલા આપણે સામાન લેતે ટાઈમ માત્રા અને કિંમત આપણે દેખવી હે પેકેટમાં તે લીકચો ખોતો વજન ને MRP જે રહે વે ભણવી હે અગર આપણ પેકેટ બંધ વાળો સામાન લઈ રહીએ તો આપણે દેખવું હે કે વો ખુલ્યું કતું નહીં હે ને આ સબ દેખીને લેવું હે ને અગર આપણ કાંક ખાવાનું સામાન લઈ રહ્યા બીજું કાંક સામાન લઈ રહીએ તો એને બી આપણે નિર્માણની જી બનીએ વે તિથિ દેખવી હે ને ઉપયોગની આપણે અંતિમ તારીખ હે વે બી આપણે બધે દેખવી ઘણી જરૂરી હે
1: હવે મનીષા બોન સિમકી આજે આપણે કાર્યક્રમમાં ઘણી અસલ વાતો કરી રહ્યો તો આપણે દેખો હો કે આપણે રોજ કાંઈ ને કાંઈ ચીજની આપણને જરૂરત પડે હે ને એને પહેલાં આપણે બજાર જઈએ કારે રાશનનું સામાન કારે સબ્જી કારે ફળ કારે ક્ષેત્ર અને ઘરની બીજી ચીજો લેવા આપણે બજાર જઈએ હશે આપણે મહેનતની કમાઈ જે હે એ પૈસા લઈને આપણે સામાન ખરીદવા છે અને ઉમેદ રાખો કે દુકાનદાર જે હે એ આપણને સહી સામાન ને સહી માત્રા લેગા પણ ઘણી વખત એવું થાય કે જે વખત દુકાનદાર જે હે 1 કિલો ને નામ માથે 900 ગ્રામ સામાન આલ દે બિલ મેં આપણે દેખો હો કે ઘણા કની ચીજની અલગ કિંમત જોડાઈ જા ખરાબ યા એક્સપાયર્ડ જે ચીજે હે જેની તારીખ નીરી ગઈ હો એવી આપણે ચીજ લઈ આવો તો એની વખત આપણને સોચવાની વિચારવાની જરૂરત હે કે આ સબ ચીજનું સમાધાન આપણે હરતે કરવું હે તો જેમ કે આપણે બતાડ્યું કે આપણને સામાન ખરીદતે પહેલા જ ઘણા કની ચીજનું ધ્યાન રાખવું હે એની સાથે અગર આપણે ગલત માપતોલનું આપણને શક હે તો આપણને તઈ વખત એમ નથી સોચવું કે આટલી જ વાત હે જવા દેવું હે આપણને એવું કરવું હે કેમ કે એક મન ખાતે થાગા તો બીજા મન ખાતે હોય થાગા ને આવી ચીજે કરતે કરતે જે આદમી આવું કામ કરી રહ્યું હે એની જે ચીજે હે એ વધતી સંખ્યા એટલે આપણને દેખવું હે કે અગર કોઈ ચીજ કમ આવી રહી હે તો આપણે પેલા દુકાનદાર ને કહો કે ભાઈ આ જો કે આ વજન મને કમ લાગી રહ્યું હે ફેર થકી તોડીને જોઈ લે અગર ફેર બી એ વજન કમ નહીં રહે તો આપણને એની વાતને નજરઅંદાજ નથી કરવું આપણને એને બિલને અવરીને રાખવું હે જે વખત આની ચીજને આપણને લીધું હે તઈ વખતની આપણને રેકોર્ડ રાખવું હે તઈ વખત જ આપણે એને મામલાની શિકાયત અગાડી જઈને કરી શકો
0: હવે અંજલિબોન એને સાથે અગર વાત કરે કે આપણે બિલ લેવું કેમ જરૂરી હે એની તે ભાઈન બોનો કેવું ચાંગા કે ઘણા વખત લોક નાની ખાણી ખરીદારી કરે હે તે હોંસલે હે કે અણા બલદે બિલ લેવાનું જરૂરત એમ
1: હવે
0: ને એવા અંજલિબોન આપણે દેખા કે આ આપણે સામાન કમ મળે હે યા કાંઈ ખરાબી રહે તો આપણે શિકાયત નથી કરી પાતો હમ આ દુકાનદાર ખાતે આપણે કાંઈ બી સામાન ખરીદે યા કાંઈ બી ખરીદે તો આપણે રસીદ માંગવી જોઈએ બિલ મેં આપણે સામાનની માત્રા નામ ની કિંમત ની કણી રાશિ ને કણી તારીખે આજ્યો આ હેતી જાણકારી રેવી જોઈએ અગર આપણે દુકાનદાર કહે કે બિલ ની હું જરૂરત હે તો ભાઈન બનો આપણે વર્ણને બી કેવું હે કે અગર હું બીજી વખત પૈસા આલવા આવું કા યા હું થા એમો સામાન ઉધારે લઈ જઈ રહ્યો તે બિલ આલ દેગા તમે ખબર પડી જાયગા કે મારા પૈસા કતરા આલવા રેંગા ને સામાન મેં કદાચ ડબલ પૈસા ને આલના ચા હેતી ધ્યાન રેગા
1: આપણને એની સ્પષ્ટ જાંચ કરવી હે જેમ કે સામાન આપણે હું ખરીદું તું કેટલી માત્રા મેં લીધું તું કેટલા પૈસા એને આલ્યું તું એની સાથે બિલ લીધું કે નથી લીધું સામાનની કિંમત આપણે એને કેટલી વર્તાડી હતી પેકેટમાં કેટલી લખી તકી હે આ હંગરી ચીજે આપણને જાંચવાની જરૂરત હે તો જ આપણે શિકાયત કરી શક આપણને સપ્તકી પહેલે શિકાયત કરવા બદલે દુકાનદાર તકી વાતચીત કરવી હે ને સમસ્યાનું હલ હોતવું હે
0: હવે
1: અગર એ સમસ્યાનું હલ નહીં મળે તો આપણે ઉપભોક્તા શિકાયતની વ્યવસ્થાનું ઇસ્તેમાલ કરી શક આપણા ભારત દેશમાં ઉપભોક્તા આપણી શિકાયત બદલે રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઈન નંબરની મદદ લઈ શકે શિકાયત દર્જ કરાવવા બદલે આપણને 1915 માટે શિકાયત કરવી હે એને અલાવા રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઈન બદલે આપણે ઓનલાઈન માધ્યમ માટે બી શિકાયત કરી શકો અગર મામલો આપણે કમ તોલ માપ બાટ તરાજુ મેં ગડબડીનું હે તો એને બદલે આપણે રાજ્યની જે વિધિક માપ વિજ્ઞાન વિભાગ હે એ શિકાયત કરી શકો એટલે ભાઈ મને ગલત તોલ કેવલ એક દુકાનદાર યા ગ્રાહકની છોટી બહેસ માનીને આપણે છોડી નથી દેવું આને બદલે આપણને સંબંધિત વિભાગ તકી સંપર્ક કરવો હે ને હેતી ચીજ આપણને એને બતાડવી હે કે આ શું તું પેલું શું તું હરતે અણી ચીજ બદલે આપણને આવાસ ઉઠાવવી હોગા
0: હવે અંજલિબોન આયસ આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે અગર વે શિકાયત કરી રહીએ તો વણખીને હું જાણકારી જોઈએ એની તે ભાઈન બોનો સબકથી પહેલ કેવું ચાહુંગા કે આપણે શિકાયતને એમને કહેવું હે કે દુકાનદારે માં ઠગી લીધો હે, મેં માફી માંગવીને આ સબ નથી કરવું હે, આપણે ઘણી તારીખે સામાન લીધું હતું, ઘણી માત્રામાં લીધું હતું, ને આપણે ફોટો ખેંચીને બી આપણે ફોનમાં રાખી શકો હમ. આ હેતુ આપણે શિકાયત કરતા ટાઈમ અંજલી પણ આપણે દેખો કે ઘણા વખત આપણને ખેન જાણકારી નથી રહેતી હેમ, તે આ હેતુ રેંગા તો આપણે શિકાયત કરંગા તે તવળા આપણે કહી શકંગા કે મેં ખેન સબૂત હે ને હું તો આપણે વતાડીશી વતાડી નહીં શિકાયત કરી શકંગા.
1: હવે મનીષા બોન એને સાથે ઘણી વખત એવું થા કે કોઈ મનક બિલ લેવો ભૂલી જા, આપણને એવું નથી કે બિલ નથી લીધું તો આપણે શિકાયત નથી કરી શકતા, આપણે શિકાયત કરી શકો, પણ આપણને બિલ લેવું એટલે જરૂરી હે કેમ કે હેતુ પ્રમાણે આપણે કને હોગા તો આપણી શિકાયત હજી મજબૂત બની શકે, એટલે આપણને બિલ લેવાની આદત પણ આપવી હોગા. નિગામના મન કને ભી અણી સબ ચીજે ભલે જાગૃત હોવું જરૂરી હે, કેમ કે અગર આપણે અણી સબ ચીજે ભલે જાગૃત નહીં થંગા તો જે દુકાનદાર જે મન કા હાથે ઠગી કરી રહ્યો હોય એની આદત હજી વધતી જાગા ને આપણને નુકસાન થઈ શકે. આપણે કેવું ચાંગા બહેન બોનોને કે શિકાયત કરવાનું મતલબ ઝઘડો કરવો નથી, કેમ કે ઘણા મન કા એમ સૂચે કે હું શિકાયત કરૂંગા તો આ લડાઈ થાગા પેલું લડાઈ થાગા મને આખું દડ આમ દોડવું પડેગા પરી દોડવું પડેગા, પણ આપણને અણી સિંચને અગાડી એ બી સોચવું હે કે આપણા દેશમાં આવી ચીજે થઈ રહી હે તો આ ગલત વ્યવહાર અસલ નથી, આપણને શાંતિપૂર્વક દુકાનદાર થકી વાત કરવી હે, સમાધાન હોદવું હે, ને અગર મામલો ગંભીર હે તો આપણને આની શિકાયત ઉપભોક્તા આપણે જે કેન્દ્ર હે એ કરવી હોગા. બાઈન બોનો યાદ રાખો, આપણને સામાન ખરીદતે ટાઈમ એની કિંમત ને માત્રા દેખવી હે, અગર આપણે કોઈ ખુલ્લો સામાન લઈ રહ્યો તો એની તોલ માટે નજર રાખવું હે, પેકેટ માટે જે પૈસા લખ્યા તક હે, જે વજન ને જે ચીજે લખી તકી હે એ દેખવી હે, ખરીદીનું બિલ લેવું હે, ને એને સાથે કોઈ બી ગડબડી થઈ જાય તો એની શિકાયત આપણને આપણે જે હેલ્પલાઈન નંબર બતાડ્યું હે 1915 માટે આપણને કરવી છે, તો આપણે અણી સબ ચીજો તકી બચી શકો.
0: હવે અંજલી બોન એને સાથે આપણે ભાઈ બોનોને કાર્યક્રમને માધ્યમ કરતી એવું ચાંગા કે આ બજાર એવો આપણે જીવનનો હિસ્સો હે, આપણી મહેનતની કમાઈ ખાતે આપણે પૈસા કમાઈ રહીએ હ, એટલે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે જી બી સામાન ખરીદી રહીએ વણા બદલે આપણે જીવનની સહી માત્રા સહી કિંમત ને સહી ગુણવત્તા મળી રહી હે કે નહીં મળી રહી હે આ હેતુ દેખવું હે, ગલત તોલ ખાલી થોડા ખાણા ગ્રામની કમી નથી રહેતી હે, જયારે આખું દંડ આપણે હાથે થાય હે ત્યાં પણ દેખો કે ગ્રાહકની જે મહેનત રહે એનું નુકસાન થાય હેમ, અત્રે ભાઈ બોનો કેવું ચાંગા કે હર સામાન લોગા તો તમે વણામાંથી કિંમત દેખો, વણે લીધું તો એનું બિલ માંગો ને ખરાબ તે એક્સપાયર નહીં હે આ બી આપણે દેખવું હે, ને જણા ઉપભોક્તા ખાતે આપણે લઈ રહીએ વણા ખાતે હોતી જાણકારી આપણે પૂછવી બી જરૂરી હે, એટલે ભાઈ બોનો કેવું ચાંગા કે બીજી વખત તમે બજાર જાઓગા તો હેતી વાતને ધ્યાન રાખજો ને જાગૃતતાને હાથે હેત કામ આપણે કરવું હે.
1: હવે તો મનીષા બોન ઝીમક્યા છે કાર્યક્રમમાં આપણે ભાઈ બોનોથી કી ઘણી અસલ વાતે રહી હે, આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનોને ગમી હોંગા. તો ભાઈ બોનો આપને મારો આજનો કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુજો અમને આલી શકો અમારા અણપતા માટે.
0: હવે ભાઈ બોનો લખી લો અમારું પતું, અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલી આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9414082643.
1: એની સાથે ભાઈ બુનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો, એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
0: તો ભાઈ બુનો ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષય ને હાથે તાર હુદી રામ રામ રામ રામ.